0: ભક્તિ, તું તાન્ય પુત્ર, તે તાન્ય તેરી ભક્તિ. નાનક ભક્તા સદા વિગાસ, સુને દુઃખ પાપ કા નાસ.
1: નાનક ભક્તા સદા વિગાસ, સુને દુઃખ પાપ કા નાસ.
2: બેટી,
1: પિતાજી,
2: મારું ક્ષમા કરજે. બેટી,
1: પિતાજી, મા,
2: મને બળા શર્મિંદા.
1: યાત્રા નકો પિતાજી.
2: હા બેટી, મારા સા તું સાથે આવી જિસ પરમાત્મા થી તેરા વિશ્વાસ, ઓ સચમુચ સર્વશક્તિમાન, ઓ દિવ્ય પરંપરા હૈ.
3: રાજા તું નીચા
2: નહીં સમજી, સિર્ફ દૂણી ચંદ કહું.